श्रोता मित्रों नमस्कार, सुप्रभात। एफएम 96.7 मेगाहर्ट्ज पर આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર છે। આજે રવિવાર જ્યેષ્ઠ માસની 10મી તિથિ શકસંવત 1948 તદનુસાર તારીખ 31મી મે 2026। અત્યારે સવારના 5:59 થવા આવી છે। હું રૂપલ, આપ સભાના પ્રારંભે હું આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। આજની સભાની મંગલ શરૂઆત કરીએ મંગલ ધ્વનિથી।

બ્રહ્માનંદની રચના આપ સાંભળી રહ્યા હતા જનાર્દન રાવલના સ્વરમાં ગવાયેલ. 96.7 FM પર આજે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્રને આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

દાસી જીવણની રચના આપ સાંભળી રહ્યા હતા ગોપાલ સોઢાના સ્વરમાં ગવાયેલ. આ સાથે હવે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે સંકલ્પ. વક્તા બેલાબેન શાહ.
1: સંકલ્પ. સંકલ્પ એક વિચાર છે, એક પ્રકારની શાસક શક્તિ છે જે જળ અને ચેતન બંને ઉપર શાસન કરે છે. વિશ્વમાં બધી જ શક્તિઓમાં શ્રેષ્ઠ શક્તિ સંકલ્પની છે. સંકલ્પનો અર્થ થાય છે મન અને હૃદયનું દ્રઢ ગઠબંધન. સંકલ્પ શક્તિ વિકાસની પારાસિસી છે. શુભ સંકલ્પનું પ્રતીક એટલે બેસતું વરસ. આપણું જીવન અંધકારથી વ્યાપ્ત થયેલું છે, મોહ અને અજ્ઞાનતાથી ઘેરાયેલું છે. દીપોત્સવીના દિવસે પ્રગટાવેલા જ્ઞાનદીપના પ્રકાશમાં જીવનનો રાહ શોધી લઈ બેસતા વર્ષના મંગલ પ્રભાતે શુભ સંકલ્પ કરી મક્કમતાથી ચાલવાનો પ્રયાસ કરીએ. વિક્રમ સંવત બદલાશે, પરંતુ આપણી આસપાસની દુનિયા તો એ જ રહેશે. તારીખો બદલાશે, સંબંધો બદલાશે, પરંતુ

0: આપણે બદલાતા નથી, સમય ઝડપથી બદલાઈ રહ્યો છે, પરંતુ જેઓ સમયની પહેલાં જ ખુદને બદલવાની તૈયારી રાખે છે તેમને સુખ, શાંતિ અને ઐશ્વર્ય મળે છે. નવા વર્ષે આપણે સૌ કોઈ સંકલ્પ લેતા હોઈએ છીએ. આ પ્રકારના સંકલ્પની પાછળ ચોક્કસ હેતુ રહેલો છે. સંકલ્પ કે પ્રતિજ્ઞા લેતા પહેલાં વિચારી જોઈએ કે અગાઉના વર્ષમાં લીધેલા સંકલ્પોને આપણે પૂરા કરી શક્યા છીએ. જૂના સંકલ્પોને આપણે પૂરા કરી શક્યા ન હોય તો આ વર્ષે પુનઃ લઈને પૂરા કરવા માટે પ્રતિબદ્ધતા કેળવવી પડે. સંકલ્પની સ્થિતિમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે મનમાં રચનાત્મક સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે. આપણે સારા સંકલ્પ કરીએ તો ચુંબક ક્યારેય ચુંબકને આકર્ષિત નથી કરતો, પરંતુ વિચારની પ્રક્રિયા અલગ છે. ખરાબ વિચાર ખરાબ વિચારના તરંગોને ખેંચે છે, જ્યારે સારા વિચાર સારા વિચારના તરંગોને ખેંચે છે. મારું ભવિષ્ય ખતરામાં છે, મને સફળતા નહીં મળે, મારાથી આ કાર્ય નહીં થઈ શકે, મેં કદી આવું કાર્ય કર્યું જ નથી, આવું વિચારનારા આવા નકારાત્મક જ બની જાય છે. મન આપણો મિત્ર અને શત્રુ છે. સંકલ્પ લીધા પછી પૂર્ણ કરવાનું તમારા હાથમાં છે. પવિત્ર મનવાળા વ્યક્તિનો સંકલ્પ કલ્પવૃક્ષની જેમ ફળદાયી નીવડે છે. જ્યારે કોઈ વસ્તુની દિલથી ઈચ્છા કરો ત્યારે તે બંધ દરવાજા ખોલીને આપણા ઘરમાં આવી જાય છે. મનુષ્ય હંમેશા એવું વિચારે છે કે મારે મારામાં બદલાવ લાવવો છે, પરંતુ તેમાં બહુ જૂજ લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે હવે બદલાવ લાવીને શું કરવાની, જિંદગી તો પૂરી થવા આવી, પાકા ગળે ક્યાં કાંઠા ચડે. આ પ્રકારની વિચારસરણી વ્યક્તિના વિકાસમાં અવરોધરૂપ બને છે અને હતાશા નિરાશાના વાદળોમાં વચ્ચે તે અટવાયા કરે છે, લઘુતા ગ્રંથિથી પીડાતો રહે છે. સંકલ્પ શક્તિમાં શ્રેય, પ્રેય, ત્યાગ અને સંતોષની ભાવના રહેલી છે, જે મનુષ્યમાં નિડરતા, આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય જેવા મૂલ્યોનું સિંચન કરે છે. મનુષ્ય બધી ચીજોની સુરક્ષા જાણે છે, પરંતુ સંકલ્પની સુરક્ષા જાણતો નથી. સવારે સંકલ્પ કરે છે અને સાંજે તોડી નાખે છે, કારણ કે આપણામાં રહેલી ચેતના ક્યારેક જાગ્રત અવસ્થામાં હોય છે તો ક્યારેક અજાગ્રત અવસ્થામાં હોય છે. જાગ્રત ચેતના સંકલ્પ કરે છે અને મૂર્છિત ચેતના સંકલ્પને તોડવા પ્રયાસ કરે છે. સંકલ્પ શક્તિ એવી છે જેના દ્વારા તમે ધારો તે કાર્ય કરી શકો છો. સંકલ્પને પૂર્ણ કરવા માટે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ જરૂરી છે. આથી જ કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, મન મારે પણ અને મન તારે પણ. દશેરાના દિવસે દુષણો સમા રાવણને મારીને તેના પુતળાનું દહન કરવામાં આવે છે. એ જ રીતે આપણે નવા વર્ષે જૂની આદતો અને બુરાઈઓને છોડી દેવાની છે.
1: અમૃતધારામાં આપ સાંભળી રહ્યા હતા વક્તા બેલાબેન શાહને. વિષય હતો સંકલ્પ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: संगीत सरिता।
1: आप सुन रहे हैं रामचरित मानस गान 96.7 एफएम पर। आज ही आकाशवाणी ने विज्ञापन प्रसारण सेवा विविध भारती नु अमदावाद केन्द्र। श्रोता मित्रों, आकाशवाणी ना 90 वर्ष આજે પૂરા થાય છે તો આ 90 વર્ષના ઉપલક્ષમાં આજે વોકાથોન એટલે કે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું જીવંત પ્રસારણ આપને સંભળાવીશું। તો ચાલો આપને લઈ જઈએ આકાશવાણીના આ વોકાથોનના સ્થળ પર, અને દીપશિખા દુર્ગાભાલ તથા ત્રિલોક સાંગાણી સાહેબ આંખે દેખ્યો અહેવાલ આપી રહ્યા છે। તો આવો જઈશું વોકાથોનના સ્થળ પર અને આપને સંભળાવીએ જીવંત પ્રસારણ।
2: वर्ष पूरे होने जा रहे हैं और इस अवसर पर, इस उपलक्ष्य में, इस इतनी लंबी अवधि को हासिल करने की खुशी में आकाशवाणी के लगभग हर केंद्र द्वारा कुछ न कुछ गतिविधि की जा रही है। जैसे कि

0: आकाशवाणी अहमदाबाद द्वारा हाल ही में पिछले 27 मई को ये एक संगीत समारोह का आयोजन किया गया था, जिसको भरपूर प्रतिभागिता मिली लोगों की, और आज इसी क्रम में एक वॉकाथॉन का आयोजन किया जा रहा है। और इस वॉकाथॉन का आंखों देखा हाल हम पहुंचा रहे हैं, मैं दीपशिखा दुर्गापाल और मेरे साथ हैं मेरे साथी त्रिलोक संघानी, और अभियांत्रिकी दल की ओर से हमारे संग हैं श्री संजय शुक्ला, और सहयोग दे रहे हैं स्टूडियो एंड पर केजी जॉनसन, हिना मोदी और हिना वाघेला। ओवर टू यू त्रिलोक, आप बताइए क्या आप क्या कहना चाहेंगे।
1: एक रीते जो है तो आकाशवाणी माटे ना का गौरव प्रसंग आपणे कही शकीए, અને આજે 31મી મે આજે એક રીતે આપણે યાદ કરીએ, આજના દિવસને આપણે યાદ કરીએ તો આજે તમાકુ નિષેધ દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે, અને સાથે સાથે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ આકાશવાણી કેન્દ્ર પરથી હમણાં જ થોડી મિનિટો પહેલા એટલે 3 કે 4 મિનિટ પહેલા આકાશવાણીના કર્મચારીઓ, આકાશવાણીના ભૂતપૂર્વ કર્મચારીઓ, આકાશવાણીના નિયમિત શ્રોતા મિત્રો મળીને એક વોકેથોનની પ્રારંભ કર્યો, અને એક ક્ષણને એક માણવાનો અવસર છે એક રીતે જોઈએ તો, અને એમાં આપણે બધાએ કંઈક ને કંઈક યોગદાન આપેલું છે, એક શ્રોતા તરીકે, એક કાર્યક્રમ પ્રસારણકર્તા તરીકે, અથવા તો એક કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવામાં જે તકનીકી સહયોગ જોઈએ આપવામાં, એ બધા મિત્રો સાથે મળીને આજે આ ક્ષણને માણી રહ્યા છે, ઉજવી રહ્યા છે, અને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી બરાબર 1936માં આ જે શરૂઆત થઈ હતી આકાશવાણીના પ્રસારણની, પણ ભારતમાં રેડિયો પ્રસારણની વાત કરીએ તો એ પહેલા શરૂઆત થઈ ગઈ હતી, અને 1923માં ભારતમાંથી પહેલું રેડિયો પ્રસારણ થયું, પણ આકાશવાણીનું પ્રસારણ 1936માં શરૂ થયું, એને આપણે ઓલ ઇન્ડિયા રેડિયો કહીએ છીએ। દીપશિખાજી પણ મેરે સાથે
0: जी त्रिलोक जी, और देखिए मेरा तो एक्चुअली हम लोग ये आंखों देखा हाल पहुंचा रहे हैं तो हमें थोड़ा पीछे रहना पड़ रहा है पूरे दल से, ताकि हम सारा एक दृश्य हम देख सके पीछे से, लेकिन जो चीज ये है कि एक इतना उत्साह दिखाई आ रहा है, इतने सारे लोग आकाशवाणी के वर्तमान कर्मी, आकाशवाणी के सेवानिवृत्त कर्मी, और तो और जो कर्मी है, कर्मचारी अधिकारी है, उनके परिजन, और यहाँ तक कि जो कैजुअल सेवा दे रहे हैं वो लोग भी यहाँ पे जुड़े हुए हैं। सुबह सुबह 5:30 बजे से आकाशवाणी केंद्र जो कि इनकम टैक्स सर्कल पर है वहाँ सब जमा होने शुरू हो गए थे, तो ये उत्साह देख करके तो बस मुझे लग रहा है कि वी शुड ऑल्सो बी ज्वाइनिंग, है ना त्रिलोक जी।
1: અત્યારે આકાશવાણી નું જે વોકેથોન ની શરૂઆત થઈ આકાશવાણી કેન્દ્ર આસમડો પરથી, હવે અહીંથી શરૂ થયું છે, અમે પહોંચ્યા છીએ ગુજરાત વિદ્યાપીઠ। આ બે સંસ્થાઓ આકાશવાણી કે જે આસર રોડ પર આવેલી છે, આસર રોડનું આંકડા આપણા ભારતમાં, ભારતના ઇતિહાસમાં જ નહીં અમદાવાદના ઇતિહાસમાં નહીં ભારતના ઇતિહાસમાં પણ આસર રોડનું એક મહત્વ છે। આ જ આસર રોડ ઉપર મહાત્મા ગાંધીજીનો ગાંધી આશ્રમ આવેલો છે, અને આશ્રમ રોડ આપણી સમગ્ર ફ્રીડમ આપણે આપણે જેને કહીએ કે આપણી રાષ્ટ્રીય આપણે સ્વતંત્ર આંદોલન છે એમાં આ આશ્રમ રોડનું મહત્વ રહ્યું છે, અને વિદ્યાપીઠ કે જેનું સ્થાપના પૂજ્ય મહાત્મા ગાંધીજી કરેલી, બરોબર વિદ્યાપીઠની પાસેથી આકાશવાણીની આ વોકેથોન પ્રસાર થઈ રહી છે, અને એક આપણે કહી શકીએ કે ઉનાળાની સવાર છે, ઉનાળાની સવાર હંમેશા થોડી બધાને ગમતી સવાર હોય છે, કારણ કે બપોરે સવારના 9-10 વાગે અમદાવાદમાં ગરમીનો પારો ચડવા લાગે, પણ અત્યારની સવાર હોય માણવા જેવી સવાર હોય, અને ગુજરાતીમાં એક સાહિત્યકારે બહુ સરસ કહ્યું છે કે આ સવારનો જે પવન હોય છે ને, આપણને એમ લાગે કે આપણે એક નાનકડી ડબ્બીમાં ભરીને આપણે ખિસ્સામાં રાખી દઈએ, અને દિવસભરમાં જ્યારે પણ આપણને થાક લાગે ત્યારે ડબ્બી ખોલીને આ તાજો પવન આપણે માણી લઈએ, તો આ એકદમ સુંદર વાતાવરણ વચ્ચે। અને બીજું એક ખાસ આપણે નોંધવા જેવી વાત છે કે આજે રાત્રે થોડો વહેલી સવારે થોડો વરસાદ પણ પડ્યો, એટલે કે અમીછાટણા પણ થયા, આ પ્રસંગને જાણે કે માણતા હોય એ રીતે અમીછાટણા પણ થયા છે। દીપશિખાજી આપ ક્યાં કહેંગે?
0: મેં તો બિલકુલ યહી કહુંગી, વેસે તો ના પૂરા ગુજરાત બહોત અચ્છા હૈ, અહેમદાબાદ જો કે ભારત કે સબસે સુરક્ષિત સ્થાનો મેં સે એક હૈ, મેરે ખ્યાલ મેં અગ્રણી સ્થાન રખતા હૈ, ઉસકી સિર્ફ दो बातें बड़ी खराब है, एक तो ट्रैफिक और एक मौसम, लेकिन आज सुबह सुबह जो हल्की बौछार हुई है, जो फुहार हुई है, उससे माहौल बहुत अच्छा हो गया है, और ऐसा लग रहा है कि जैसे मतलब जो हमारे सूर्य देव है, वैसे तो सुबह का समय सबके लिए अच्छा ही होता है, मतलब इतनी गर्मी नहीं होती है, लेकिन फिर भी हमको मतलब एक ठंडक का जो एहसास है वो आज सुबह लगा

0: प्रकृति भी कह रही है कि चलिए ये आकाशवाणी के गौरव में 90 वर्ष पूरे हो रहे हैं तो हम इसको हमारा भी सहयोग दें। तो वरना वैसे सुबह के समय पर सूर्यदेव इतने प्रचंडता से नहीं आते हैं, दोपहर में जरूर इसकी पूरी प्रखरता आ जाती है, जब आजकल 43-44 तक पहुंच रहा है अहमदाबाद में तापमान, लेकिन अभी बहुत प्लेजेंट हो रहा है। इट इज रियली वेरी प्लेजेंट एंड इट्स रियली गिव्स सच अ गुड फीलिंग टू सी all the people of Akashwani marching together and there's such a lot of excitement, it is palpable in the air. Aur mera to na Trilok ji sach mein aisa mujhe lag raha hai ki aap bhi shayad is walkathon mein judne ke liye taiyar baithe hain. और हमारे बीच बीच में देखिए हमारे साथी हमें आकर के मिल रहे हैं, और हमारे कार्यालय अध्यक्ष जो है श्री अनिल चौहान वो सबसे ज्यादा उत्साह के साथ हैं, तो बड़ा अच्छा लग रहा है। एक ये माहौल जो बना हुआ है उसको देख करके इतना मजा आ रहा है ना कि मुझे ऐसा लग रहा है कि मैं आंखों देखा हाल बताऊं या मैं उनके साथ शामिल हो जाऊं। अच्छा, यहाँ पर मैं ये कहना चाहूंगी कि हमारा ये आंखों देखा हाल YouTube पर लाइव तो जा रहा है, आकाशवाणी के मीडियम वेव और FM दोनों चैनल्स पर अभी चल रहा है, फिर बीच बीच में हमारे दूसरे प्रोग्राम्स भी जारी रहेंगे, लेकिन ये आंखों देखा हाल सुनने के लिए आपको यूट्यूब से भी जुड़े रहना है। तो अभी हम पहुंच चुके हैं, ये उस्मानपुरा से थोड़ा सा पहले हैं, और ये है शंकरराव चंद पटेल सहकार भवन, ये बैंक है यहाँ पर। और देखिए सड़क के किनारे थोड़ा थोड़ा पानी इकट्ठा हुआ पड़ा है क्योंकि सुबह जैसा कि आपने बताया त्रिलोक जी कि बारिश हुई थी, तो थोड़ा वो किनारे पे है पानी लेकिन वो कोई व्यवधान पैदा नहीं कर रहा है। और AMTS की बसें तो शुरू हो ही गई हैं, लेकिन जो मैंने कहा ना कि अहमदाबाद की जो दो खराब चीजें हैं मौसम और ट्रैफिक, तो अभी दोनों के दोनों संतुलन में है। मौसम तो भरपूर हमारे साथ कोऑपरेट कर रहा है और ट्रैफिक भी अभी नहीं है, और खुशकिस्मती की बात यह है कि आज संडे है तो इतने लोग भी नहीं है सड़कों पर, तो ये एक बहुत अच्छा वो हो रहा है संयोग जिसको हम भरपूर यहाँ पर लाभ ले रहे हैं। और जैसा कि मैंने बताया कि हम जल्दी ही बीच में हमारे वापस रेडियो के जो श्रोता हैं, रेडियो पे जो हमसे जुड़े हुए हैं वो वापस रेडियो प्रोग्राम के लिए हमसे जुड़ेंगे, लेकिन यूट्यूब पर हमारी ये जो आंखों देखा हाल है, हमारी पदयात्रा का जो विवरण है वो जारी रहेगा। जी त्रिलोक जी, आप क्या कहना चाहेंगे? मुझे तो ऐसा लग रहा है कि यू आर रियली वेरी एक्साइटेड एंड यू माइट जस्ट गो एंड ज्वाइन देम।
1: એટલે આખો દેખા હાલ આપવાની આપણી જે જવાબદારી છે એ જવાબદારીને કારણે આપણે એ લોકો સાથે એક વાહનમાં આપણે એમની સાથે પસાર થઈ રહ્યા છીએ, પણ એ આપણને આપણા જે લોકો વોકથનમાં જોડાયા છે એમનો ઉત્સાહ એ આપણને બધાને સ્પર્શી રહ્યો છે, અને આ ઉત્સાહ છે એ જ મહત્વની વાત હોય છે। કોઈ પણ સંસ્થા હોય, સંસ્થાનું એક માઇલસ્ટોન, ઘણા બધા માઇલસ્ટોન આવતા હોય, એમાં આકાશવાણીનો એક માઇલસ્ટોન કે 90 વર્ષની પ્રસાર યાત્રા સમાપ્ત થઈ રહી છે, 90 વર્ષ થઈ રહ્યા છે, અને હવે પછી આગળના વર્ષો માટે પણ આપણે તૈયાર છીએ, સુસજ્જ છીએ। આકાશવાણી જ્યારે શરૂઆત થઈ ત્યારે આકાશવાણીની શરૂઆતમાં 1936માં એની શરૂઆત થઈ, પણ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે ભારતમાં આપણે જેને ભારત દેશ કહીએ ત્યારે આપણી પાસે ભારતમાં 9 અને 6 રેડિયો સ્ટેશન હતા આકાશવાણીના, એમાંથી આજે 500થી વધુ પણ રેડિયો સ્ટેશન આકાશવાણીના છે। ભારતની લગભગ 92% વસ્તીને આકાશવાણી કવર કરે છે, અને આપણી જે વિકાસ યાત્રા છે, ભારત એક આપણે જાણીએ છીએ કે આઝાદી વખતે આપણો સાક્ષરતા દર 20%થી પણ ઓછો હતો, અને એ સમયે એવું એક માધ્યમ આપણે જોઈતું હતું કે જે લોકોને વિકાસની યાત્રામાં જોડી શકે, અને એમાં આકાશવાણીએ બહુ મહત્વનો ભાગ ભજ્યો, અને આકાશવાણીએ વિકાસની સાથે સાથે મનોરંજન આપવામાં પણ બહુ મહત્વનો ભાગ ભજ્યો। હવે આશ્રમ પરથી આપણે ઉસનપુરા સર્કલ પરથી આપણે જમણી તરફ રિવરફ્રન્ટ તરફ જઈ રહ્યા છીએ, અને ફરીવાર કે અહીંયા બધી જ વય જૂથના મિત્રો આપણને આ વોકેથોનમાં સામેલ થયા હોય એવું જોવા મળે છે। એમાં નાના બાળકો પણ છે, આકાશવાણીના કર્મચારીઓ પણ છે, થોડા વડીલો પણ છે કે જે આકાશવાણી સાથે ભૂતપૂર્વ ભૂતકાળમાં જોડાયેલા તેવા વડીલો પણ છે, અને યુવા મિત્રો પણ છે કે જે આકાશવાણી સાથે અત્યારે કાર્ય કરી રહ્યા છે। એટલે દરેક વય જૂથના લોકો એકદમ ઉત્સાહભેર આ વોકેથોનમાં જોડાઈ રહ્યા છે, અને અત્યારે ઉસ્માનપુરા વિસ્તારમાંથી આ વોકેથોન પસાર થઈ રહ્યું છે। દીક્ષકાજી
0: હા ત્રિલોક જી, દેખીએ બહુ અચ્છા લગ રહા હૈ કે સબ જને જો સુબહ સુબહ વૈસે ભી અભી જો ગરમીઓ કા મોસમ હૈ તો ઇસ સમય પર વોક કે લિયે તો સબ જ્યાદાતર લોગ નિકલતે હૈ, લેકિન આકાશવાણી કે સભી કર્મચારી જો પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપ સે

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: श्रोता मित्रों, आप सांभळी रह्या छो कार्यक्रम भूले बिसरे गीत। तेनो शेष भाग आपने संभळावीशुं, पण फरी एक वखत आपने लई जईशुं वोकाथोनना स्थळ तरफ। આકાશવાણીના 90 વર્ષના ઉપલક્ષમાં આજે વોકાથોન એટલે કે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું જીવંત પ્રસારણ હવે આપને સંભળાવીશું। ત્યાં સ્થળ પર દેવશિકા દુર્ગાપાલ અને ત્રિલોક સંઘાણીજી આંખે દેખ્યો હાલ આપી રહ્યા છીએ। તો આવો જઈશું વોકાથોનના સ્થળ પર।
2: આકાશવાણીમાં અમે 1 જૂન 1991 રોજ વિવિધ ભારતી કેન્દ્ર આકાશવાણી અમદાવાદ ખાતે મારી પ્રસારણ યાત્રાની શરૂઆત કરી। ત્યારબાદ રાજકોટ આહવા બે વખત ટ્રાન્સફર થઈ મારી, અને ફરી વખત રાજકોટથી હું સપ્ટેમ્બર 2025 અમે આકાશવાણી અમદાવાદ જોઈન કર્યું છે। 1 નવેમ્બર 2025 થી આકાશવાણીના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યો છું। દેશના અનેક આકાશવાણી કેન્દ્રોમાં આકાશવાણી 90 વર્ષની ઉજવણીના સંદર્ભમાં વોકાથોન મેરાથોન સાયક્લોથોનનું આયોજન થયું છે, અને આજે આકાશવાણી અમદાવાદ દ્વારા પણ આ વોકાથોનનું ભવ્ય આયોજન થયું છે। ત્રિલોકભાઈ,
3: તો મિત્રો ફરી વાર કહું કે હાલ અમે અત્યારે અહીંયા છીએ।

0: રિવરફ્રન્ટ ઉપર, બાજુમાં જ રિવરફ્રન્ટ ગાર્ડન છે જ્યાં અમદાવાદના લોકો ખરાશમાં મોર્નિંગ વોક માણે છે. અને અત્યારે સાબરમતીમાં એટલું પાણી નથી, પણ છતાં પણ આપણને સાબરમતી સાથેનું અમદાવાદનું જે જોડાણ છે એ આપણને અહીંયા ખેંચી લાવે છે. અને ફરીવાર કહું કે આ એક એવો વાતાવરણ છે કે આપણને એમ થાય કે આ પવન અત્યારે મનમન જે પવન લહેરાઈ રહ્યો છે એ પવનને આપણે એક નાનકડી ડબ્બીમાં પૂરી દઈએ, આપણા ખિસ્સામાં મૂકી દઈએ, અને દિવસે જયારે ગરમી લાગતી હોય ત્યારે ડબ્બી ખોલીને એ આ પવનની તાજગીનો ફરી પાછો આપણે અહેસાસ કરી લઈએ. દીપશિકાજી આપ ક્યાં કહેંગે?
1: મેં તો બિલકુલ આપસે ઇત્તેફાક રખતી હું, ઓર મેં તો યે ચાહતી હું કે હમ ભી ચલના શુરુ કરે. વૈસે હમ લોગ રુકે ભી હૈ બીચ મેં, હમને સબસે જો હમારે પ્રમુખ હૈ આકાશવાણી કાર્યાલય કે ઉન લોગો સે બાત કરાઈ, ઋષિ કપૂર જી જો દૂરદર્શન કે અધ્યક્ષ હૈ જો પહેલે આકાશવાણી સે જુડે થે, હમને ઉનસે ભી બાત કરાઈ ઓર હમ આગે ભી બાત કરાયેંગે. અભી સબને યહાં પે રિવરફ્રન્ટ પર એક છોટા સા બ્રેક લિયા, સેલ્ફી લે રહે થે નેચરલી. આજકલ તો સેલ્ફી કા જમાના હૈ, સેલ્ફી કે બિના તો કહીં પે ભી કુછ ચલતા નહીં. એન્ડ ઇટ ઇઝ વેરી વેરી અન્ડરસ્ટેન્ડેબલ બીકોઝ દેટ એક્સાઇટમેન્ટ, દેટ એન્થુઝિયાઝમ ઇઝ સો પેલ્પેબલ. બરા અચ્છા લગ રહા હૈ. ઓર દૂરદર્શન કી ટીમ હમે કવરેજ કે લિયે લગાતાર હમારે સાથ લગી હુઈ હૈ. ઓર ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, જન જન કી વાણી, આકાશવાણી, યે સારે કે સારે નારે હમારા જો દલ હૈ આકાશવાણી કા, સબ લોગ બડે ઉત્સાહ સે લગા રહે હૈ. એન્ડ એસા મતલબ લગી નહીં રહા હૈ કે યે હમ એક ઓફિસ કે લિયે કર રહે હૈ, હમ યે કર રહે હૈ કે હમારે અપને લિયે, ક્યુંકિ આકાશવાણી જો હૈ વો હમ સબ કે ખૂન મેં રચ બસ રહી ગઈ હૈ. હમ લોગ જબ છોટે થે બચપન સે રેડિયો મતલબ આકાશવાણી, આકાશવાણી માને રેડિયો વહી હમને સુના થા. પ્રાઇવેટ ચેનલ્સ આજ બહોત તાદાદ મેં હૈ લેકિન વે બાદ મેં આયે, સબસે પહેલે આઈ આકાશવાણી 1936 સે જો જન જન કે રેડિયો સેટ પર, ઘર ઘર પર, કાર મેં, સબ જગે પહોંચી હૈ વો હૈ આકાશવાણી. તો આકાશવાણી કે સાથ કા યે જો જુડાવ હૈ વો તો કિસી કે ભી દિલ સે કહીં જા નહીં સકતા. ઓર અબ હમારા કાફિલા થોડા આગે બઢ ચુકા હૈ તો ઉનકો હમ ભી જોઈન કરતે હૈ. ઓર હમારે સાથ હમારે સાથી જો ચલ રહે હૈ અભિયાંત્રિકી દલ કી તરફ સે શ્રી સંજય શુક્લા, તો વો તો થોડા થોડા જોગિંગ ભી કર લે રહે હૈ. વૈસે ભી વો કાફી ફિટ હૈ, એથલેટ ભી હૈ, એથલેટિક્સ હૈ, તો વો ઉનકો લગ રહા હૈ કે મેં ક્યું પીછે રહું, તો વો દોડ લે રહે હૈ. જી ત્રિલોકજી, વૈસે મુજે લગ રહા હૈ કે આપ ભી બહોત બેતાબ હો રહે હૈ કે કિસી ભી તરહ સે દોડ લે. યુ સ્ટાર્ટ રનિંગ એન્ડ ગિવ રનિંગ કોમેન્ટ્રી અ લિટરલ મીનિંગ, એસા હૈ ક્યા ત્રિલોકજી?
0: સહી બાત હૈ. અને એક રીતે જોઈએ તો શીતની સવારમાં દોડવાની મજા અલગ હોય, પણ ઉનાળાની સવારમાં દોડવાની મજા એથી પણ અલગ હોય. આ ઉનાળાની સવાર અમદાવાદની ઉનાળાની સવાર હંમેશા આહલાદક હોય છે, અને લોકો ઉનાળાની સવાર ખરા અર્થમાં માણે છે. અમદાવાદની આપણે વાત કરીએ તો સવારમાં રવિવારની સવાર હોય ત્યારે મોટે ભાગે લોકો ઘરની બહાર નીકળે, કારણ કે એમને ક્યાંય પહોંચવાની ઉતાવળ ન હોય. અને એક અમદાવાદમાં
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતા કહ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદના આડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશય, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રિ બાદ વરસાદી ઝાપટા. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવ દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો

ભાવાનુ વાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું.

0: કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરુષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની ઘટના 15 ડિસેમ્બર 2025 રોજ બની હતી. જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ એસવી શર્માએ આજીવન કેદનો ચુકાદો આપ્યો છે. આ કેસ 5 મહિના અને 10 દિવસમાં પૂર્ણ થયો હતો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાયેલા 2 બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેનેરા બેંક અને એક્સિસ બેંકના 2 ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું. આ બંને ખાતાઓમાં વળી અંદાજે 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા JD વાઘેલાએ વિગતવાર માહિતી આપી.
1: એકાઉન્ટ હતું જે માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે હતું, જે કેનરા બેંક અને એક્સિસ બેંકના એમાં એકાઉન્ટ હતા. એટલે એના ઉપરથી એ લીડ મળતા એમાં તપાસ હાથ ધરવામાં આવેલી, તો ખબર પડેલ કે આ એકાઉન્ટ છે એના પ્રોપર રાઇટર છે મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય. અને એકાઉન્ટ સંબંધે તપાસ કરતા કે એમનું જે કેનરા બેંકવાળું એકાઉન્ટ છે એણે જીગર ચૌધરી નામના વ્યક્તિને આપેલું, એમાં ફ્રોડના નાણાં આવતા હતા અને એને અંદર 7% કમિશન લેવામાં આવતું. અને બીજું એક એકાઉન્ટ છે એમનું, એ એક્સિસ બેંકમાં હતું, જે એમણે આઝાદ તથા વિષ્ણુ ઠાકોર નામના ઈસમોમાં ના માધ્યમથી એને સચિન કરીને એક વ્યક્તિ છે એને એકાઉન્ટ આપેલું અને એના અંદર જે ફ્રોડના જે નાણાં હતા એની અંદર એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગામથી હાઇવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડે દૂર ગઈકાલે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ 2 બીમ વચ્ચેથી ધડાકાભેર નીચે ધસી પડ્યો હતો, જેથી આસપાસના રહેણાંક મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જાનહાની થઈ નથી. 2 બીમ વચ્ચેના 3 ગર્ડર વધુ વજન તથા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાની થઈ ન હતી. આ ઘટનામાં એક પાણીનું ટેન્કર દબાયેલું જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં પણ ગંભીરા પાસે મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આજે તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના કારણે થતા નુકસાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26માં ટોબેકો એસોસિએશન સેન્ટર દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ કરાયું છે. સમગ્ર રાજ્યમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,000થી વધુ સરપ્રાઇઝ વિઝિટના પગલે શાળાઓમાં તમાકુ સેવન

0: કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃત કરવા આજે 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાશે. ત્યારે રાજ્યમાં વર્ષ 2025-26 ટોબેકો સી સેશન સેન્ટર્સ દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ એટલે કે તેમની સમસ્યાઓનો ઉકેલ કરાયો છે. સમગ્ર રાજ્યમાં અમલીકરણ ટુકડીની 10,000થી વધુ આકસ્મિક મુલાકાતના કારણે શાળાઓમાં તમાકુ સેવનનો ઘટાડો થયો છે. તેમજ એટલું જ નહીં, વર્ષ 2025-26 12,490 જેટલી શાળાઓને તમાકુ મુક્ત બની શકી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મહીસાગર, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે પણ 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલીક જગ્યાએ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે, તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
2: IPL का फाइनल यहां नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से BDDS की बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहां रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहां रहेगी. और यहां हमने पिछली करीब 2 महीने से यहां एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है.
0: આજની આ મેચ માટે AMTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ ફેન્સને અવર જવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, CBCના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
3: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद ही आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में ये कंपटीशन है.
0: अनंतमा मुख्य समाचार फरी एक बार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાનિ નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
5: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
4: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર .gov.in પર.
6: હર ઘર સૂર્ય ઘર.
7: આ વિશાલ છે ને, એનું પત્તું બરાબર ચાલે છે.
8: કાલે એના બેંક એકાઉન્ટમાં 15,000 રૂપિયાનો ફ્રોડ થયો.

0: છે ખબર છે?
1: આને તો કોઈ ટેન્શન જ નથી થતું. જો
2: ટેન્શન શું કા? મારી કોઈ ભૂલ નહોતી, છતાંય ફ્રોડ થતા જ મેં તરત બેંકને ઇન્ફોર્મ કરી દીધી. આરબીઆઈ કહે છે જો તમારા એકાઉન્ટમાંથી કોઈએ છેતરપિંડી કરીને પૈસા કાઢ્યા હોય તો બેંકને વહેલી તકે ઇન્ફોર્મ કરો. 3 દિવસમાં ઇન્ફોર્મ કરશો તો કોઈ નુકસાન નહીં થાય. જેટલું લેટ કરશો તેટલું વધુ નુકસાન. તમારા બેંક એકાઉન્ટનો પિન, પાસવર્ડ અને ઓટીપી કોઈ સાથે શેર ન કરશો. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
3: 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીશું ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ. છેડતા હૈ મોહબ્બત કા રાગ,
4: પ્યાર કા રાગ સુનો રે.
3: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
4: સદા રહી હૈ, સદા રહેગી.
3: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
5: भूले बिसरे गीत कार्यक्रम में लीजिए अब सुनिए छोटी छोटी बातें. इस फिल्म का गाना लता मंगेशकर और मुकेश की आवाज़ों में. इस गीत को लिखा शैलेंद्र ने, धुन बनाई अनिल बिस्वास ने.

96.7 એફએમ પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આપને ફરી જણાવી દઈએ કે આકાશવાણીના 90 વર્ષના ઉપલક્ષમાં, આજે 90 વર્ષ પૂરા થાય છે તો એના ઉપલક્ષમાં આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાનું, જેનું જીવંત પ્રસારણ અમે વચ્ચે વચ્ચે આપને સંભળાવી રહ્યા છીએ, સાથે નિયમિત કાર્યક્રમો પણ આપણા જારી છે. તો શ્રોતા મિત્રો, હવે ફરી એક વખત આપને લઈ જઈશું વોકાથોનના સ્થળ પર, જેમાં દીપશિખા દુર્ગાપાલ અને ત્રિલોક સાંઘાણી સાહેબ આંખે દેખ્યો અહેવાલ આપી રહ્યા છે.

0: કોમેન્ટ્રી આપણે આગળ વધારીએ, આખે જો અહેવાલ વોકેથોનનો આખે જો આગળ વધારીએ. અત્યારે વોકેથોનનો જે કાફલો છે એ પસાર થયો છે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇમારત પાસેથી. આકાશવાણીનો જે સંબંધ છે સાહિત્યના પ્રસારમાં પણ બહુ મહત્વનો રહ્યો છે, અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનો આકાશવાણીનો સંબંધ પણ મજબૂત રહ્યો છે. અને ગુજરાતી સાહિત્યને ઘણા બધા સાહિત્યકારો, ગુજરાતના જે ખ્યાતનામ સાહિત્યકારો છે, આકાશવાણીના મહેમાન બનતા રહ્યા છે. આકાશવાણી દ્વારા એમણે એમની વાત લોકો સુધી પહોંચાડી છે. અને ગુજરાતની કેટલીક આપણે જેને કહી શકાય ને કે આપણી ગુજરાતી ભાષાની જે મહત્વની સાહિત્ય રચનાઓ છે એ કાવ્યના સ્વરૂપમાં હોય, પદ્યના સ્વરૂપમાં હોય, નાટકના સ્વરૂપમાં હોય, એને લોકો સુધી એટલે કે આમ લોકો સુધી પહોંચાડવામાં એક કડી બની છે આકાશવાણી. એનું પણ આકાશવાણીને ગૌરવ છે. આકાશવાણી એટલે ફક્ત આપણે એને કહીએ કે આકાશવાણીના કાર્યક્રમની જે વિવિધતા છે એમાં આપણા સાહિત્યના કાર્યક્રમો હોય, આપણા સંગીત, અને એ ત્રણેય પ્રકારનું સંગીત હોય છે, એ લોકસંગીત પણ, આપણે જેને ગુજરાતની ધરતી એટલે કોઈ પણ ધરતી સાથેનું જોડાયેલ લોકસંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, અને આપણે જેને સુગમ સંગીત અથવા લાઇટ મ્યુઝિક કહીએ છીએ, એ પણ લોકો સુધી પહોંચાડવામાં આકાશવાણી હંમેશા મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ જ આકાશવાણીની વિશેષતા છે. આપણા ગુજરાત લોકસંગીતના ખ્યાતનામ કલાકારોની વાત કરી કે જેમનો અવાજ લોકો સુધી પહોંચ્યો આકાશવાણી દ્વારા, તો એમાં હેમુ ગઢવીથી લઈને હેમંત ચૌહાણથી લઈને દિવાળી બિલથી લઈને તમીબેન બરડાથી લઈને કેટલા કેટલા કલાકારોને આપણે નામ લઈએ, આ બધા કલાકારોએ આકાશવાણી દ્વારા એમનો અવાજ લોકો સુધી પહોંચાડ્યો છે. દીક્ષિકાજી, આકાશવાણીની એક રીતે જોઈએ તો વારસો છે, વિરાસત છે, આપણે કહી શકીએ.
1: बिल्कुल, जो हमारी अमूर्त धरोहर है उच्चरित शब्द की यानी स्पोकन वर्ड, या फिर नाटक है, रेडियो ड्रामा और संगीत, ये सारी हमारी अमूर्त धरोहरें हैं जिनको संजो करके रखा है आकाशवाणी ने. और उसमें आकाशवाणी का हर एक स्टेशन, हर एक चैनल, चाहे वो कितना बड़ा हो, कितना शक्तिशाली ट्रांसमीटर वाला हो, चाहे वो कितने ही सूक्ष्म से सूक्ष्म ट्रांसमीटर वाला हो, हर एक ने अपनी अपनी भूमिका बखूबी निभाई है. और आपने संगीत की बात की तो मैं यहाँ कहना चाहूंगी, क्योंकि हमारे बहुत सारे जो श्रोता हैं वो संगीत प्रेमी हैं, तो संगीत की तीन विधाएं जो आकाशवाणी जिसका प्रसारण करता है, उस शास्त्रीय संगीत, फिर सुगम संगीत यानी लाइट म्यूजिक, और शास्त्रीय संगीत में तो हिंदुस्तानी और कर्नाटक दोनों शास्त्रीय संगीत, लाइट म्यूजिक जिसमें कि लाइट सॉन्ग्स हैं, गजलें हैं, कव्वाली भी आ जाती है, और फोक म्यूजिक, लोक संगीत, इन तीनों का एक अलग से प्रसारण होता है. और हर महीने एक कार्यक्रम निश्चित होता है जो नेशनल प्रोग्राम ऑफ म्यूजिक कहलाता है. और म्यूजिक की ही बात चल रही है तो मैं ये आपको बताऊं कि क्लासिकल म्यूजिक का ये जो ब्रॉडकास्ट है, जो हर शनिवार को और फिर रविवार को संगीत का अखिल भारतीय कार्यक्रम और रविवासरीय संगीत सभा, ये हुई थी आरंभ 1952 में सारे ही आकाशवाणी के केंद्रों के ऊपर. और इसको आरंभ करने का श्रेय जाता है तत्कालीन सूचना एवं प्रसारण मंत्री श्री बीवी केसकर को. तो ये हुआ था 1952 में आरंभ, और ये प्रथा आज तक चली आ रही है, क्योंकि संगीत के बिना तो जीवन अधूरा है. ये तो कोई भी जानता है कि चाहे कितने से कितना ज्ञान की ओर आकर्षित व्यक्ति क्यों नहीं हो, संगीत के बिना उसकी जीवन यात्रा या उसकी व्यावसायिक यात्रा भी, उसमें जो एक सुकून के क्षण मिलते हैं वो संगीत से मिलते हैं, संगीत के बिना नहीं प्राप्त होते हैं. तो आकाशवाणी की ये जो पदयात्रा है, वॉकथॉन है, जिसका आयोजन 90 वर्ष पूरे होने के उपलक्ष्य में किया जा रहा है, ये अब अपने गंतव्य स्थल यानी घूम फिर करके वापस आकाशवाणी केंद्र इनकम टैक्स 4 रास्ता की ओर पहुंच रही है. और देखिए, अभी काफी सारे जने उत्साह में इतने आगे चल पड़े हैं, बाकी जने तो आराम आराम से चल रहे हैं. और ये दरअसल एक फास्ट वॉक का नहीं, ये आराम से चलना, आकाशवाणी के साथ अपने जुड़ाव को बताना, आकाशवाणी के प्रति अपने समर्पण को बताना, जो बताने की

0: नहीं है और वो बताने के इरादे से भी नहीं किया गया है, वो सिर्फ कि उनका ये जो प्रेम है सभी साथियों का जो इस पदयात्रा में आज शामिल हुए हैं।
1: आप समझ रहा था आकाशवाणी ना नेव वर्ष पूरा थवाना उपलक्ष्य में વોકાથોન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું જીવંત પ્રસારણ જેમાં દીપશિખા દુર્ગાપાલ અને ત્રિલોક સાંઘાણી આંખે દેખ્યો અહેવાલ આપી રહ્યા છે. શ્રોતા મિત્રો, હવે નિયમિત કાર્યક્રમ તરફ જઈશું અને સાંભળીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે.

સાથે કાર્યક્રમ હમેરા હી પ્યાર કે અહીં સમાપ્ત થાય છે. 96.7 એફએમ પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને

0: ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએબઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિંગ યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઈકાલે હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે શ્રી હેઇંગ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
1: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह कर दिया. हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी. हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसने दुश्मन के मन में लगातार भय बनाए रखा, और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डरकर अपने बंदरगाहों में दुबक कर बैठ गई थी.
0: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે બેઠકનું ઉદઘાટન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બૂથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિક્રી અને ફઝર અલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

0: 4 કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ હતી. આકાશવાણી, દૂરદર્શન, સીબીસીના તમામ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા NL ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
1: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद ही आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में ये कंपटीशन है.
0: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ક્રિકેટ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. એક અહેવાલ સાંભળીએ.
2: अहमदाबाद में गुजरात टाइटंस और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे. ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा. इस सीजन में गुजरात टाइटंस ने इसी मैदान पर RCB को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है. पिछले वर्ष इसी मैदान पर अपना पहला IPL खिताब जीतने वाली RCB ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है. अब ये देखना बेहद दिलचस्प होगा कि IPL 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी. समाचार कक्ष से आनंद पाठक.
0: विश्व आरोग्य संस्थाना महानियामक टेड्रोस घेब्रेयेससे ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગચાળાના પગલે મુસાફરી પ્રતિબંધો અને સીલ કરેલી સરહદો લાગુ કરનારા દેશોને તેમના નિર્ણયો પર પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. તેમનું માનવું છે કે આવા પગલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને અવરોધી શકે છે. પૂર્વી કોંગોના બુનિયામાં બોલતા તેમણે જણાવ્યું કે આવા પગલાં રોગ નિયંત્રણને વધુ પડકારજનક બનાવી શકે છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
3: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઇરાનનો કુવૈતના એર બેઝ પર હુમલો, IPL ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા. સંદેશ લખે છે, ઇરાનનો અમેરિકાના કુવૈત એરબેઝ પર વિનાશક હુમલો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, એક દેશ એક ચૂંટણી, 2029થી પ્રથમ તબક્કો, 2034 સુધીમાં ચક્ર પૂરું થશે. આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, IPLમાં ગુજરાત બેંગલુરુ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને IPL ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત આપને સંભળાવીએ હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. સવારે 8:15 આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, 8:30 ચિત્રલ,

આજ કે ફનકાર કાર્યક્રમ સાંભળશો સવારે 9:30 10:02 ગુજરાતી ગેર ફિલ્મી અથવા ફિલ્મી ગીતો.

10 વાગીને 30 મિનિટે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, જેમાં ડાન્સ ગીતો આપ સાંભળશો. 10 વાગીને 55 મિનિટે કાર્યક્રમ મન કી બાત, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમની

12 વાગીને 5 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ, બપોરે 1 વાગે સુરીલા સફર. કાર્યક્રમ ત્રિવેણી બપોરના 2 વાગે 2 વાગીને 35 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સુગમ સંગીત.

મન ચાહે ગીત આપ સાંભળશો બપોરે 3 વાગે 3:30 નાટ્ય તરંગ ડ્રામા 4 વાગે પિટારા અંતર્ગત બોમ્બે ટોકીઝ આપ સાંભળી શકશો.

સાંજના 5 વાગે કાર્યક્રમ સરગમ, જેમાં 90ની સાલના હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો. ગુજરાતી ગેરફિલ્મી અથવા ફિલ્મી ગીતો 5:30, 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં, ત્યારબાદ સુરીલા સફર કાર્યક્રમ આપ સાંભળશો 6:00, જેમાં 80ના દાયકાના ગીતો ફિલ્મી આપ સાંભળશો. 7 વાગે વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા. 8 વાગે આ કાર્યક્રમ રાત્રિના 8 વાગે, 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે આપ સાંભળશો રાત્રિના કાર્યક્રમ આપ કે લીએ, રાત્રિના 9:30 ફિલ્મ મ્યુઝિક. 6 ગીત રાત્રિના 10 વાગે અને 10:30 ઢલતી જાહેરાત. તો આ હતી રૂપરેખા હવે દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની. 96.7 FM પર આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગે સાંભળીશું સમાચાર પ્રભાત, જેમાં હિન્દીમાં સમાચાર આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી. સાંભળતા રહો વિવિધ ભારતી.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 10 વાગે આપ સાંભળશો ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન્સ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓમી નાંગ લાઇન આજે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી. નવનિયુક્ત સીડીએસ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજાસુબ્રમણીને આજે નવી દિલ્હીના સાઉથ બ્લોક લોન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે આજે વોકાથોન યોજાઈ. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો. આજે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકજાગૃતિ ફેલાવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. રાજ્યમાં 45 તાલુકાઓમાં વરસાદ, મહીસાગર અને અરવલ્લીમાં સૌથી વધુ 1-1 ઇંચ જેટલો વરસાદ. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. ઇંગ્લેન્ડે બીજી T20 મહિલા ક્રિકેટ મેચમાં ભારતીય મહિલા ટીમને 26 રનથી હરાવ્યું. એશિયન અંડર 20 ડેકાથલોનમાં વલસાડના રાહુલ જાખરે બનાવ્યો નવો રેકોર્ડ. અને સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની પુરૂષ ડબલ્સ ફાઇનલમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે. ગુજરાતી ગીતો, ગુજરાતી નોન ફિલ્મી ગીતોમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું અશિત દેસાઈ અને હેમા દેસાઈ દ્વારા ગવાયેલ અમુક

ગુજરાતી નોન ફિલ્મી ગીતો આપ સાંભળી રહ્યા છો, તેમાં અર્ષિત દેસાઈ અને હેમા દેસાઈ દ્વારા પ્રસ્તુત રચનાઓ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.

પરીક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

આપ સાંભળી રહ્યા હતા અશિત દેસાઈ અને હેમા દેસાઈ દ્વારા પ્રસ્તુત ગુજરાતી રચનાઓ. આ સાથે આજનો નોન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.

96.7 FM पर आज विविध भारती नो अहमदाबाद केंद्र प्रस्तुत छे कार्यक्रम धूम मस्ती धूम। धूम मस्ती धूम कार्यक्रम में आप सर्वे श्रोता मित्रों हूँ रूपल हार्दिक अभिवादन करूँ छू। श्रोता मित्रों आज 31 मे छे अने आज विश्व तमाकू निषेध दिवस छे, तो आप सर्वे श्रोता मित्रों ने आ दिवस की मंगल कामनाओं पाठवीए छीए। वर्ल्ड नो टोबेको डे આ દિવસ દરેક વર્ષમાં 31 મેના રોજ દુનિયાભરમાં મનાવવામાં આવે છે અને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે લોકોમાં તમાકુનું સેવનથી થનારા જે નુકસાન છે અને એમાં જે સ્વાસ્થ્યના ખતરા છે એ અને તમાકુની કંપનીઓના હથકંડા પ્રત્યે જાગૃતિ ફેલાવવી એ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે। विश्व स्वास्थ्य संगठन हु एट्ले कि WHO द्वारा वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन द्वारा आ दिवस पहली बार 1987 में शुरू करवामां आव्यो हतो। आना तमाकूना सेवन थी कैंसर, हृदय की बीमारी अने फेफसानी बीमारी जेवी गंभीर समस्याओं थाय छे अने तमाकू थी दर वर्षे दुनिया में लगभग 80 લાખ લોકોથી વધારે લોકોનો જીવ પણ જાય છે માત્ર તમાકુના સેવનથી। તો લોકોમાં ધૂમ્રપાન અને બીજી અન્ય તમાકુની જે ઉત્પાદનો છે એને છોડવા માટે પ્રેરિત કરવા અને યુવાનોને આ લતથી બચાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। ખાસ આ દિવસનો ઉદ્દેશ્ય છે જનજાગૃતિ ફેલાવવા માટે। તો આપ સર્વેને વિનંતી છે અને આ દિવસના ઉપલક્ષમાં આપને વિનંતી કરીએ છીએ કે તમાકુનું સેવન છોડો અને જીવ બચાવો। મરવાનું ગમે ત્યારે છે જ, બધા આવી વાત પણ કરતા હોય છે કે આજે નહીં તો કાલે મરવાનું છે, પણ જે મરવાનું છે ત્યાં સુધી જે જીવવાનું છે એને આપણે મન ભરીને અને સ્વાસ્થ્ય સાથે જીવીએ એ તો આપણા આ જીવનની સાર્થકતા છે। અહીં આવવાની આ દુનિયામાં તમારા જીવનની સાર્થકતા એ છે કે તમે જેટલું જીવો સ્વસ્થતાથી જીવો, ના કે કોઈ વ્યસનના રવાડે ચડીને તમારી જિંદગીને જીવતે જીવત એને રવાડે ચઢાવવાની વાત છે, તો એવી રીતે ના જીવવા કરતાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને તમાકુ તથા એના જેવી દરેક વ્યસનની વસ્તુઓને છોડીને જીવનને ખુશનુમા બનાવીએ, જીવનમાં કોઈ ઉદ્દેશ્ય અને એમ રાખીએ, એના પર

લક્ષ્ય ઉપર કામ કરીને પોતાના જીવનને અને દુનિયાને પણ કશુંક આપીને જઈએ એવો ઉદ્દેશ્ય આજના આ દિવસનો છે. ફરી એક વખત આપ સર્વે શ્રોતા મિત્રોને આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસની મંગલ કામનાઓ પાઠવીએ છીએ અને શરૂ કરીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીશું અલકા યાજ્ઞિક અને વિનોદ રાઠોડના સ્વરમાં ગવાયેલ દીવાના ફિલ્મનું આ ગીત, નદીમ શ્રવણનું સંગીત અને શબ્દરચના છે સમીરની.

કાર્યક્રમમાં હવે સાંભળીએ અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં ગવાયેલ બંટવારા ફિલ્મનું આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના હસન કમાલની.

શ્રોતા મિત્રો, આ હતું ખલનાયક ફિલ્મનું અલકાયાજ્ઞિકનું ગાયેલ ગીત. આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.

0: एक रुपया योगदान दे, यानी एक साल में हर स्टूडेंट की ओर से 365 रुपये जमा हुए। इस छोटे छोटे योगदान से करीब 40 लाख रुपये इकट्ठा हुए। गिरिजा अम्मा जी ने इस पूरी राशि का चेक मुझे सौंपा। उनसे बातचीत के दौरान मैंने महसूस किया कि माँ भारती के प्रति उनका समर्पण कितना गहरा है। पिछले वर्ष ही चेन्नई के पहले हिंदू विद्यालय ने अपने 50 वर्ष पूरे किए हैं। देश की शिक्षा और सांस्कृतिक गौरव को आगे बढ़ाने में स्कूल नेटवर्क की भूमिका बहुत प्रशंसनीय है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ और उन स्टूडेंट्स की भी विशेष सराहना करता हूँ जिन्होंने अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: मन की बात
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी आकाशवाणी।
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાત કાર્યક્રમ, જેમાં તેમણે પોતાના વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા। હવે સાંભળશું ગુજરાતી ભાવાનુવાદ।
5: મારા વાલા દેશવાસીઓ નમસ્કાર। મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે। દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે। જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો આપણને એક નવી પ્રેરણા મળે છે। આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ। થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ। તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો। તેઓ આખા દેશમાંથી આવ્યા હતા। આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા। ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા। હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ। માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો। જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેશ કુજુર। મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે। અનિમેશજી નમસ્કાર, ગુરિંદરવીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ।
6: નમસ્કાર સર।
5: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે, તમારી જોડીએ પણ બહુ કમાલ

0: કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાંય જુગલબંધી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
1: નમસ્તે સર, મારું નામ અનિમેશ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો, ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે, તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
0: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
2: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે, અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવવર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો, તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો, ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા, એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા, અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો, તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો, અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે, તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
0: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
2: હાજી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી, અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા, ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા, અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે,

0: સો મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં. ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માગું છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ, કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરી શકું. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે, તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
2: સરજી, પહેલો વિક્રમ 10.18નો હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમિફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમિફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમિફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
0: અમે બંને

0: એ નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલાં જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મઅપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહીંયાથી વોર્મઅપ બરાબર રહેશે, અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે, અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
2: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે. રસોઈની રીત બદલાઈ જાય છે, ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે, અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂઝ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જોકે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ

તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે, ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહારિષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું

માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો છઠ્ઠી સાતમી સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે, તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માગું છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડીયો જરૂર જોજો. આ વિડીયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢી

જીવો માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50 થી 60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માગું છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો.

0: અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાત કાર્યક્રમનું ગુજરાતી ભાવાનુવાદ. પ્રસારણ વિવિધ ભારતી અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: એકમ રૂપ્યકમ સમર્પયેયુ એવમ એકસ્મિન વર્ષે પ્રત્યેકસ્ય છાત્રસ્ય પક્ષતઃ પંચષષ્ટ્યધિક ત્રિશત મિત રૂપ્યકાનિ સંચિતાનિ અભવન. એતેષાં લઘુ લઘુ યોગદાનેન પ્રાયઃ ચત્વારિંશલ્લક્ષ રૂપ્યકાણી સમાહૃતાની. ગિરિજા અમ્મા મહોદયા એતસ્યાહ સંપૂર્ણાયાહ રાશેહ ધનાદેશં મહ્યં સમર્પિતવતી. તયા સહ સંભાષણક્રમે મયાનુભૂતં યત માતૃભારત્યાહ પ્રતિ તસ્યાહ સમર્પણભાવઃ કિયત ગભીરઃ અસ્તિ. ગત વર્ષે એવ ચેન્નઈ નગરસ્ય પ્રથમઃ હિન્દુ મહાવિદ્યાલયઃ સ્વસ્ય પંચાશદ વાર્ષિકીં પૂર્ણતામ અગચ્છત. દેશસ્ય શિક્ષાક્ષેત્રે સાંસ્કૃતિક ગૌરવસ્ય ચ સંવર્ધને અસ્ય વિદ્યાલય સમૂહસ્ય ભૂમિકા અતીવ પ્રશંસનીયા અસ્તિ. અહં તેન સંબદ્ધેભ્યઃ સર્વેભ્યઃ જનેભ્યઃ હાર્દિકાઃ શુભકામનાઃ વિતરામિ તથા ચ તેષાં છાત્રાણામપિ વિશેષતયા પ્રશંસાં કરોમિ યે સ્વેષાં વીર સૈનિકાનાં કૃતે યોગદાનં કૃતવંતઃ. સખાયઃ, ભારતસ્ય પ્રત્યેકસ્મિન ગ્રામે પ્રત્યેકસ્મિન નગરે કિંચિત એતાદૃશં કાર્યં પ્રવર્તતે યત અસ્માન પ્રેરયતિ. કતિપયેષુ અવસરેષુ એતેષાં પ્રયત્નાનાં વ્યાપકઃ પ્રચારઃ ન ભવતિ, કિંતુ યદા વયં તાન જ્ઞાતુમ આરભામહે તદા વિશ્વાસોયમ અધિકં દૃઢો ભવતિ યત દેશઃ સ્વજનાનાં શક્ત્યા અગ્રે ગચ્છતિ. મમ ભવદ્ભ્યઃ આગ્રહઃ અસ્તિ, સ્વં પરિતઃ એતાદૃશાન પ્રયત્નાન અવશ્યં પશ્યંતુ. યે જનાઃ સમાજહિતાય ઉત્તમાનિ કાર્યાણિ કુર્વન્તિ તાનિ પરિચિનુત, તેષાં પ્રશંસાં કુરુત, તેભ્યઃ શિક્ષાં આપ્નોતુ. શક્યતે ચેત સ્વયમપિ કસ્યચિત સત્કાર્યસ્ય અંગં ભવતુ. આગામી માસે મન કી બાત કાર્યક્રમે અન્યાભિઃ પ્રેરણાદાયિનીભિઃ ગાથાભિઃ સહ પુનરપિ ભવદ્ભિઃ સહ સંબદ્ધો ભવિષ્યામિ. બહુ ધન્યવાદાઃ, નમસ્કારઃ.
1: અભી આપ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે મન કી બાત કા સંસ્કૃત અનુવાદ સુન રહે થે. યે કાર્યક્રમ આકાશવાણી કે દિલ્હી કેન્દ્ર સે પ્રસારિત કિયા ગયા. આપ સુન રહે હૈ વિવિધ ભારતી, રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન. યાદો કી મહેફિલ કાર્યક્રમ બસ કુછ હી પલો મેં.

0: ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: प्रस्तुत है कार्यक्रम यादों की महफिल. दोस्तों, आज इस कार्यक्रम में हम मशहूर पार्श्व गायक केके को याद कर रहे हैं. यह है इस कार्यक्रम का पहला गीत. फिल्म का नाम है सॉरी भाई. आवाजें केके, सुनिधि चौहान और अभिषेक नलवाल की. गीतकार हैं अमिताभ वर्मा और संगीत दिया है विवेक ने.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે

0: અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: ફરીથી લેટ?
4: દીકરીનું નવું એકાઉન્ટ અને મારું કેવાયસી અપડેટ.
3: અરે, આ તો ઝટપટ કામ છે.
4: કઈ રીતે?
3: જો કેવાયસી ડિટેલ્સમાં ચેન્જ નથી અથવા ફક્ત એડ્રેસ બદલાયું છે તો રજિસ્ટર્ડ ઈમેલ, મોબાઈલ, ઓનલાઈન અથવા લેટરથી સેલ્ફ ડિક્લેરેશન આપી દો. ઘેર બેઠા વિડીયો કેવાયસી અથવા આધાર ઓટીપી બેસ્ડ ઈ કેવાયસીથી ફક્ત બેંક ઓથોરાઇઝ્ડ ચેનલથી.
4: આ નૂડલ્સ બનાવવા જેટલું સરળ છે.
3: આરબીઆઈ કહે છે,
5: સુરક્ષિત બેંકિંગની દિશામાં પહેલું પગલું.

0: હતી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: હિમેશ રેશમિયા કે સંગીત નિર્દેશન મેં સુધાકર શર્મા કા લિખા હુઆ. ગાને વાલે કલાકાર કે ઓર સુનિધિ ચૌહાન. ફિલ્મ કા નામ હમ રાઝ.

0: દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હિમાની જી કે સંગ હિમાની જી સાજા કરેંગી અપને દિલ કી બાત. તો જરૂર સુનિયેગા 2 જૂન વિશેષ સખી સહેલી દિન મે 3 બજે.
6: फिल्म का नाम है भूल भुलैया, आवाज़ केके की, गीतकार हैं समीर और संगीतकार हैं प्रीतम.

0: સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6-7 सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई है. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: નેધરલેન્ડ્સમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચોલા કાળની પ્રાચીન તામ્ર પટ્ટિકાએ ભારત કો વાપસ સોંપી ગઈ. उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है. इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है.
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા.
1: संगीत में तो जुगलबंदी देखी थी, लेकिन चुनौती में भी जुगलबंदी होती है. बड़ा इंटरेस्टिंग विषय रहा है आपका. मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया. मैं एथलेटिक्स 2021 से चालू किया. फुटबॉल के जो फ्रेंड्स थे उन्होंने मुझे बोला कि स्टेट मीट होने वाला है, जाके तू पार्टिसिपेट कर, एंड मैं पार्टिसिपेट किया. मैं वहां से नेशनल का सिलेक्ट हुआ, इंडिया का रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदरवीर जी का क्या है?
2: नमस्ते सर, मेरा नाम गुरिंदरवीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ. पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है, और मैं कोशिश कर रहा हूँ मैं ट्रैक और वर्दी में भी अपने देश की सेवा करूँ.

પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજી વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેમાં 15,000થી વધુ લોકો તરવાનું શીખ્યા છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલફ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફિન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે. કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે. નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્યએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના 3 બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે. આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે. દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતા 3 લોકોના મોત થયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાન સાથે પરમાણુ કરાર કરવા પર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફ્રેન્ડ્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીએ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે AMTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 2:15 મિનિટે સાંભળશો દોપહર સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

0: हमारी अपनी रसोई से निकली है। आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર અમૂલ્ય વારસાના સ્થળોને જાળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મલ્હારમાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
0: જ્ઞાન ભારતમ અભિયાન કે તહેત છત્તીસગઢ કે મલ્હારમાં ભી एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6-7 सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
1: પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ભાજપની ઓફિસ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ બાદ સંગઠનને મજબૂત કરવા ટિફિન બેઠક યોજાઈ. મન કી બાત કાર્યક્રમનું વાવ થરાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલ ઘુમા ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેઘા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમત અને રમકડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે તેમણે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુને વધુ રમકડા દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂરે પણ આકાશવાણીના કર્મચારીઓને 90મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
2: આકાશવાણી જૈસા બતાયા પહેલે કે સંસ્કૃતિ કો સંજોને કા કામ કરતા હૈ, તો ઉસમે યે સબકો એક સાથ લેકે ચલને કી બાત હૈ કે સબ એક સાથ હોંગે, ઇકઠા હોંગે ઓર હમ સેલિબ્રેટ ભી કર રહે હૈ ઓર મેસેજ ભી જાય કે હમ સાથ હૈ ઓર સુબહ જે વોક કરતે હૈ તો હોના ચાહિયે અપની સેહત કે લિયે અચ્છી રખે.
1: રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના વીરપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે સોનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો, જેને પગલે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે અચાનક આવી પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રાત્રે આમરોલી ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના હાડદાસપુરમાં વીજપોલ તેમજ ડીપી ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અને અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મી એ સલામતીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે, તેમ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું.
3: સભી તૈયારીઓમાં અમારી તરફથી BDDS કી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ વગેરે કી ટીમો ભી યહાં રહેંગી. ઉસકે અલાવા એન્ટી ડ્રોન કી ટીમ ભી યહાં રહેગી. ઓર કહે સકતે હૈ કી અમારી તરફથી કાફી તૈયારીઓ હૈ. યહાં હમને પિછલી કરીબ 2 મહિને સે યહાં એક એડિશનલ હોલ્ડિંગ એરિયા હમને એડ કિયા હૈ, તાકિ હોલ્ડિંગ એરિયા સે ક્યા હૈ કે સ્ટેમ્પીડ કી સંભાવના નેગ્લિજિબલ હો જાતી હૈ. તો ઇફેક્ટિવલી અબ યહાં પે 3 હોલ્ડિંગ એરિયા હૈ, એક ગેટ નંબર 1 કે બહાર કી તરફ, એક ગેટ નંબર 1 કે અંદર ઓર એક ઓર ભી જહાં પે યે ઉનકી સ્ક્રીનિંગ વગેરે હો રહી હૈ. તો અપની તરફ સે સારી તૈયારીઓ હમને કર લી હૈ.
1: આજની આ મેચ માટે એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ

0: zoneair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળશો આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલની ગીત રચના અને સંગીત નિર્દેશન છે શ્યામલ સૌમિલ મુનશીનું.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
6: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ। ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે AFCAD 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ। વિવરણ કે લિયે વિઝિટ કરે afcad.edcil.co.in પર।
7: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમમાં હવે સાંભળશું તુષાર શુક્લાએ લખેલી અને શ્યામલ સૌમિલ મુનશીએ સ્વરબદ્ધ કરેલી ગીતરચનાને મિતાલી સિંઘ અને ભૂપેન્દર સિંઘના યુગલ સ્વરોમાં।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: बेटा, दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हो क्लास मा फर्स्ट आवी।
3: वाह, एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मा सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
7: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ। કાર્યક્રમમાં હવે સાંભળશો માધવ રામાનુજે લખેલી ગીત રચનાને સાધના સરગમ અને દીપાલી સોમૈયાના સ્વરૂપમાં।

0: આગી સાથે જ આજનું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: સેવા દેશ કી સુરીલી ધડકન, આપ સુનેંગે કાર્યક્રમ મનચાહે ગીત.
5: મનચાહે ગીત.
0: મનચાહે ગીત.
5: મન ચાહે ગીત.
0: મન ચાહે ગીત કાર્યક્રમ સુનને વાલે સભી શ્રોતાઓં કો મંદાકિની જોશી કા પ્યાર ભરા નમસ્કાર.
6: કાર્યક્રમ શરૂ કરને સે પહેલે કુછ જરૂરી બાતેં.
7: एक व्यक्ति या परिवार की चिट्ठियाँ एक महीने में एक बार ही शामिल की जाएंगी.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, ઘડિયાળમાં સાંજના 5 વાગ્યા છે. સમય થયો છે સરગમ કાર્યક્રમમાં. આ કાર્યક્રમમાં હું મારા સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ રોજા ફિલ્મનું ગીત હરિહરનના સ્વરમાં. શબ્દરચના પી કે મિશ્રાની અને સંગીત બદ કર્યું છે એ આર રહેમાને.

હમણાં જ આપે રંગ ફિલ્મનું ગીત સાંભળ્યું અલકાએ યાજ્ઞિકના સ્વરમાં. અને હવે સાંભળીએ વક્ત હમારા હૈ ફિલ્મનું ગીત કુમાર સાનું અને અલકાએ યાજ્ઞિકના યુગલ સ્વરમાં.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થયો છે સુરીલી સાંજ કાર્યક્રમનો. આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મિતાલી સિંહના કંઠે ઉજ્જવળ ધોલકિયાની આ રચના.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ.

0: ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે સાંજના 6 થવા આવ્યા છે. પ્રસ્તુત કરીએ છીએ સુરીલા સફર કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આશા છે કે આ સુરીલા ગીતો સાથે આપણો આજનો સફર ખૂબ જ મજાનો રહેશે. કાર્યક્રમનો આરંભ કરી તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમના આરંભે સાંભળીએ મહાન ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. સંગીત છે આર ડી બર્મનનું.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटलेज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो अपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनू शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
5: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
6: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ। કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના કંઠે હાફ ટિકિટની આ રચના।

0: जाता हूँ।
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે બ્લેકમેલ ફિલ્મનું ગીત સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. અને હવે સાંભળીએ ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.
2: હમ થે વો થી હમ

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, અને આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ.

0: ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના કંઠે બોમ્બે ટુ ગોવા ફિલ્મનું આ ગીત. શબ્દ રચના રાજેન્દ્ર કૃષ્ણની અને સંગીત છે RD બર્મનનું.

શ્રોતા મિત્રો, વિશેષ જયમાલા કાર્યક્રમને આપીશું નાનકડો વિરામ. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં NIA જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ઉનાળામાં વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.
1: મહારાષ્ટ્ર ઓર કોકણ કા હાપુસ, અલ્ફાન્સો, ગુજરાત કા કેસર, યે તો આમરસ કી જાન હૈ. ઉત્તર પ્રદેશ કા દશરી ઓર મેરી કાશી કા લંગડા, બિહાર કા જરદાલુ, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है. दक्षिण भारत जाइए तो बंगन पल्ली, तोतापुरी, नीलम, मलगोवा, यानी जगह बदलती है. आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है. आम की ये यात्रा अब गांव से ग्लोबल मार्केट तक भी पहुंच रही है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026

0: ના રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
1: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું, 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડેએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 1 વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હિમોફિલિયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી. ત્યારે દર્દીઓની આર્થિક મુશ્કેલીઓને સમજીને સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનોની જથ્થાબંધ ખરીદી કરી છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત ખૂબ જ ખાસ રાત બનવા જઈ રહી છે. આજે રાત્રે સંપૂર્ણ ચંદ્ર બ્લુ માઇક્રોમૂન તરીકે દેખાશે, જે આ વર્ષ 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું, આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રોમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
2: इसका ब्लू मून कहा जाता है. ब्लू मून ब्लू कलर का नहीं है, बट इनका एक स्पेशलिटी होता है. ये ब्लू मून होता है क्योंकि ये मई महीने का सेकेंड फुल मून है. ये बहुत ही यूनिक है. नॉर्मल ब्लू मून जो होता है 2.5 से 3 साल के अंदर में देखने के लिए मिलता है, बट ऐसा माइक्रो ब्लू मून को देखने के लिए हमको 27 ईयर तक वेट करना पड़ेगा. मून देखने के लिए इसमें कोई स्पेशल अरेंजमेंट का जरूरत नहीं है. कहीं पे भी जहाँ पे स्काई क्लियर है तो खाली आंखें में देख सकते हैं.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
3: अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक.
1: શક્તિપીઠ અંબાજી ખાતે જેઠસુદ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

0: ગાંધી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાંયડા માટે મંડપ, પંખા, ફુગર સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
1: સર્વે ભક્તોને વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના કુલરો ચાલુ છે. આ સિવાય ઠંડી છાશ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
0: ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો.

0: સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભાણવડ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા બે શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, હવે આપણે સાંભળીશું વિશેષ જયમાલાનો શેષ ભાગ.
2: જોરાવરચંદ બક્ષી કે વ્યક્તિત્વ મેં ભી નજર આતા હૈ. એક ઓર દુશ્મનો કે સામને વો ફૌલાદ બનકર ખડે હોતે હૈ ઓર દૂસરી ઓર અપને સાથીઓ કે લિયે ઇતને નરમ કે બડે સે બડા ઓર છોટે સે છોટા ઉનકા કાયલ હો જાયે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક ગીત. શ્રોતા મિત્રો, સાંભળીએ આશા ભોસલેના કંઠે અવિનાશ વ્યાસની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જે ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલે શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાર્તા પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી.
1: तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई. करीब 3 दशक पहले भी मैं उनसे मिला था. मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की. इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे. गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है. उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है.
0: ભારતની રમતગમત સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ રમતવીરો ગુરિંદરસિંહ વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાના નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા રાખવા માટે સરકારના સતત પ્રયાસો પર પણ પ્રતિબિંબ પાડ્યો. ગરમીની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરતા પ્રધાનમંત્રીએ લોકોને સત્તાવાર સલાહકારોનું પાલન કરવા અને સલામત રહેવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી. તેમણે પરંપરાગત ઉનાળાના પીણાના સેવનને પણ પ્રોત્સાહન આપ્યું.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ગઈકાલે ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ હતી. પંચે જણાવ્યું છે કે 28 જૂન અથવા તે પહેલાં મતદાર નોંધણી અધિકારી દ્વારા મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયેલા તમામ પાત્ર મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે મતદારો નિયત તારીખ સુધીમાં તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે. તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ 6 અને નિર્ધારિત ઘોષણા દ્વારા અરજી કરી શકે છે. સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. તેમાં પ્રાદેશિક સુરક્ષા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહિયારા વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે.

0: આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. તેના મુખ્ય ઉદ્દેશ્યો ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને ગામડાઓમાં યોજનાના લાભોનો સીધો પહોંચાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના જળ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે એક પહેલનો પ્રારંભ હશે. આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો શેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા. પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે. આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત QR ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે. મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો FPIS-એ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત 3જા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPIS-એ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આનાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. જોકે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 નીચેથી આવી ગયા છે. તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘુ રહે છે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર એન્જિનિયરિંગ IG પરમાર, આકાશવાણીના પ્રોગ્રામ હેડ હિતેશ માવણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોનમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકાથોન આકાશવાણી કેન્દ્રથી શરૂ થઈ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ માર્ગ પરથી પસાર થઈ ફરીથી આકાશવાણી કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. દેશવાસીઓની સેવામાં આકાશવાણીએ પસાર કરેલા ગૌરવશાળી 90 વર્ષના સફરની ઉજવણીના ભાગરૂપે આ વોકાથોન યોજાઈ. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે.
1: 8 જૂન 1936 શરૂ હુઆ આકાશવાણી કા યે સફર 8 જૂન 2026 કો પૂરે 90 વર્ષ પૂરે કર રહા હૈ. ઇસી ઉપલક્ષ મેં પૂરે ભારત વર્ષ મેં વોકેથન, મેરાથન, મ્યુઝિક કોન્સર્ટ્સ કા આયોજન કિયા જા રહા હૈ. આકાશવાણી અહેમદાબાદ ભી આજ વોકેથન કા યે આયોજન રખા હૈ, જો કરીબ 4 કિલોમીટર કા હૈ.
0: IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 2 વિકેટે 30 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા

કરી ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું, પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8:15 થઈ છે. સમય થયો છે ચિત્રલોક કાર્યક્રમ માણવાનું. પણ શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ માણીએ તે પહેલાં સાંભળીએ ઝરોખા અંતર્ગત અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા ત્યારબાદ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

શ્રોતા મિત્રો, જે રોખા બાદ તરત જ આપ માનશો ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત કેટલાક સુરીલા ગીતો. રાત્રે 9 વાગે આપ સાંભળશો આપકે લીએ કાર્યક્રમ. 9:30 ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગે રજૂ કરીશું છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ. તો આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 6:05 આપ સાંભળશો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સંગીત સરિતા. 7 વાગે સાંભળશો ભૂલે બિસરે ગીત. 7:30 હમ હૈ રાહી પ્યાર કે. 8:15 ત્રિવેણી કાર્યક્રમ. 8:30 રજૂ કરીશું ચિત્રલોક. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 આજ કે ફનકાર. 10:02 રજૂ કરીશું ગુજરાતી ગીતો. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 દિલ સે કાર્યક્રમ. અને 11:30 તરન્નુમ કાર્યક્રમ અંતર્ગત સાંભળશું કેટલાક જૂના ફિલ્મી ગીતો.

શ્રોતા મિત્રો, બપોરના 12:05 સાંભળશો યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. બપોરે 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 માનશો ગુજરાતી ગીતો, 3 રજૂ કરીશું સખી સહેલી, અને સાંજે 4 પિટારામાં ઉજાલી ઉનકી યાદો કે કાર્યક્રમ. સાંજના 5 સરગમ કાર્યક્રમ, 5:30 સુરીલી સાંજ, 6 સુરીલા સફર, 7 જયમાલા, 7:45 સાંભળશો એક ગીત, રાત્રે 8 રજૂ કરીશું હવા મહેલ, 8:15 ચિત્રલોક, 9 આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, રાત્રે 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ. તો શ્રોતા મિત્રો, આ હતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત આજે આપણે માણીશું મશહૂર ગાયક એવા કેકેના કેટલાક સદાબહાર ગીતો. જી હા દોસ્તો, કેકે એક એવું નામ છે જે બધાના દિલમાં છવાયેલા છે. કેકેના સુરીલા ગીતો, જેમનું ખરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું, તેઓ બધાના દિલમાં આજે પણ વસેલા છે અને તેમના ગીતો સદાય માટે અમર થઈ ગયા છે. આવો સાંભળીએ જન્નત ફિલ્મનું ગીત કેકેના સ્વરમાં. શબ્દ રચના છે સઈદ કાદરીની અને સંગીત છે પ્રીતમનું.

સુરીલા ગીતો, જેમનું ખરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું, તેઓ બધાના દિલમાં આજે પણ વસેલા છે અને તેમના ગીતો સદાય માટે અમર થઈ ગયા છે. આવો સાંભળીએ જન્નત ફિલ્મનું ગીત કેકેના સ્વરમાં. શબ્દ રચના છે સઈદ કાદરીની અને સંગીત છે પ્રીતમનું.

શ્રોતા મિત્રો, આજે જે મશહૂર ગાયક એવા કૃષ્ણ કુમાર કુન્નતનું આજનું એમને આપણે આ સંસારમાંથી વિદાય લીધી હતી 2022માં. તેમનો જન્મ થયો હતો 23 ઓગસ્ટ 1968માં, અને એ પણ દિલ્હીમાં થયો હતો. તેમણે સંગીતની કોઈ ઔપચારિક તાલીમ ના લીધી હતી, છતાં તેમના અદ્ભુત અવાજથી તેમણે લાખો દિલ જીતી લીધા હતા. આવું સાંભળીએ તેમના સ્વરમાં તુમ મિલે ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, કેકે ઘણા બધા હિન્દી ફિલ્મોમાં પોતાના સુપર ડુપર હિટ ગીતો આપ્યા છે, જેમ કે હમ દિલ દે ચુકે સનમમાં, તડપ તડપ કે ઇસ દિલ મે, દિલ ઇબાદત, ખુદા જાને જેવા તેમના ગીતો આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમણે હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડ સહિત કેટલી બધી ભાષાઓમાં ગીતો ગાયા છે. આવો સાંભળીએ કે નાચ કંઠે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું આ ગીત.

અને શ્રોતા મિત્રો, 31 મે 2022ના રોજ કલકત્તામાં એક કોન્સર્ટ દરમિયાન અચાનક જ તેમની તબિયત લથડવાથી કેકેનું એટલે કે કૃષ્ણકુમાર કુનાથનું નિધન થયું હતું. અને સંગીતની દુનિયાએ એક ખૂબ મોટો સિતારો ખોયો. આવો કાર્યક્રમના અંતમાં સાંભળીએ તેમના જ દ્વારા ગાયેલું આ એક ગીત, જે પલ આલ્બમમાંથી લેવામાં આવ્યું છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં રોકી ફિલ્મનું આ ગીત.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ યે વાદા રહા ફિલ્મનું ગીત આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે આપ સાંભળશો છાયા ગીત અમારા મુંબઈ કેન્દ્રથી.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: वीको टर्मरिक नहीं कॉस्मेटिक.